आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। केंद्रीय मंत्री अश्विनी वैष्णवे जणाव्યું હતું કે વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં વિશ્વાસપૂર્ણ સાયબર સુરક્ષા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભાર મૂક્યો કે ભારત અને આસિયાન શાંતિપૂર્ણ સ્થિર અને મુક્ત ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે। ભારતમાં 2015

0: થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસમાં 21% ઘટાડો નોંધાયો. કેનેડા અને ભારતે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટો ઝડપી બનાવી. અને ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ હૈદરાબાદ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં વિશ્વાસપૂર્ણ સાયબર સુરક્ષા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આજે નવી દિલ્હીમાં બ્લુમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ફિનિશ્ડ ઉત્પાદનના પરીક્ષણમાં વિશ્વસનીય ભાગીદારી તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. મોબાઇલ ફોન ઉદ્યોગનું ઉદાહરણ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારતે શરૂઆતમાં એસેમ્બલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી મોડ્યુલ અને ઘટક ઉત્પાદનમાં વિસ્તરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશનું લક્ષ્ય નાણાકીય, આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રને મજબૂત બનાવવાનું છે.
1: सेमीकंडक्टर के लिए जरूरी सामग्री का पूरा तंत्र विकसित करने में काफी समय और मेहनत लगती है, इसलिए भारत में हमें इस दिशा में विशेष प्रयास करने होंगे. इसमें सामग्री की पहचान और समझ से लेकर उसे संभालने, बनाने, प्रसंस्करण, भंडारण और चिप सहित अन्य विनिर्माण प्रक्रियाओं में इस्तेमाल करने की क्षमता विकसित करना शामिल है. हमारा लक्ष्य ऐसा तंत्र तैयार करना है जो भारत के लिए भी उपयोगी हो और पूरी दुनिया के लिए भी.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભાર મૂક્યો કે ભારત અને આસિયાન શાંતિપૂર્ણ, સ્થિર અને મુક્ત ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે. આજે સવારે નવી દિલ્હીમાં આસિયાન ભારત સંરક્ષણ થિંક ટેન્ક ફોરમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આસિયાન ભારતના ઇન્ડો પેસિફિક વિઝનનું કેન્દ્ર છે અને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી દક્ષિણ પૂર્વ એશિયા સાથે સમાન ભાગીદાર તરીકે કામ કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે. શ્રી સિંહે ભાર મૂક્યો કે હિન્દ મહાસાગર અને દક્ષિણ પૂર્વ એશિયાનું જળ એક જ સંયુક્ત દરિયાઈ સ્થળ છે, જેની સલામતી સહિયારી જવાબદારી છે. 2026ને આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ તરીકે નિયુક્ત કરવા તરફ નિર્દેશ કરતા તેમણે દરિયાઈ ક્ષેત્ર, માહિતીનું આદાન પ્રદાન, કટોકટી, ચાંચિયાગીરી અને ગેરકાયદેસર માછીમારી જેવા પડકારને પહોંચી વળવા હાકલ કરી હતી. શ્રી સિંહે દરિયાઈ સુરક્ષા, આપત્તિ પ્રતિભાવ, સાયબર જોખમ અને ઉભરતી ટેકનોલોજી પર કેન્દ્રિત સંયુક્ત ભારત આસિયાન સંશોધન એજન્ડા વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે રાષ્ટ્રીય શિપબિલ્ડિંગ મિશન હેઠળ ભારતના શિપબિલ્ડિંગ ઉદ્યોગને વધુ સક્ષમ બનાવવા બે વિશિષ્ટ ક્રેડિટ રિસ્ક વીમા ઉત્પાદનની જાહેરાત કરી છે. મુંબઈમાં 21મી મેરીટાઈમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકને સંબોધતા શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ ક્રેડિટ રિસ્ક ઇન્સ્યોરન્સ પોલિસી નિકાસ પ્રોજેક્ટ્સને આવરી લેશે, જ્યારે બિઝનેસ ક્રેડિટ શિલ્ડ પોલિસી શિપબિલ્ડર્સ સ્થાનિક પ્રોજેક્ટ્સને સુરક્ષિત કરશે. શ્રી સોનોવાલે કહ્યું કે સરકાર વીમા પ્રીમિયમ સબસિડી આપશે અને શિપયાર્ડ્સ દ્વારા દાવાની સ્થિતિમાં વીમા કંપનીને સીધો ટેકો પૂરો પાડશે. વ્યવસાય કરવાની સરળતા તરફના એક મોટા પગલામાં કાઉન્સિલે નિર્ણય લીધો કે તમામ બંદરને માર્ચ 2027 સુધીમાં મેરીટાઈમ સિંગલ વિન્ડો સાથે એકીકૃત કરવા જોઈએ, જેથી દેશભરમાં એકીકૃત ડિજિટલ પ્રક્રિયા સુનિશ્ચિત થાય. ભારતમાં 2015થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસમાં 21% ઘટાડો નોંધાયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ઘટાડો 12% હતો. દેશમાં ક્ષય રોગની સારવારનો વ્યાપ 92% સુધી પહોંચી ગયો છે. સરકારે વિસ્તૃત સ્ક્રીનિંગ, અદ્યતન ટેકનોલોજી અને સમુદાય ભાગીદારી દ્વારા ક્ષય રોગને નાબૂદ કરવા માટે પ્રયાસને વધુ વેગવંતા બનાવ્યા છે. ક્ષય મુક્ત ભારત અભિયાન હેઠળ 28 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. 20 લાખથી વધુ વ્યક્તિઓએ ક્ષય રોગ નિવારણ સારવાર મેળવી છે અને 5,70,000 નવા નિક્ષય મિત્ર આ પહેલમાં જોડાયા છે. પાયાના સ્તરે જાગૃતિને મજબૂત બનાવવા માટે 13 ઓક્ટોબરના રોજ 11 રાજ્ય અને 55 જિલ્લામાં પાયલોટ ધોરણે જોશ જોઈન્ટ સ્કવોડ ફોર હેલ્થ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ પૂંચ જિલ્લાના સુરનકોટ તહસીલમાં સજવાન સેક્ટરના સથ્થરબન વિસ્તારમાં ગઈકાલે સર્ચ ઓપરેશન દરમિયાન હથિયાર, દારૂગોળો અને અન્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આર્મીના રોમિયો ફોર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શોધ દરમિયાન દળોને એક કુદરતી ગુફા મળી આવી હતી, જેનો ઉપયોગ કથિત રીતે વસ્તુ છુપાવવા માટે કરવામાં આવતો હતો. જપ્ત કરાયેલી સામગ્રીમાં એક AK-47 રાઇફલ, 30 રાઉન્ડ દારૂગોળો, 6 ગ્રેનેડ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે. સાવચેતીના પગલા તરીકે બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર ગ્રેનેડનો નાશ કર્યો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. समाचार आપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે આજે અમારી વિશેષ શ્રેણીમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનના વિકાસ અંગે વાત કરીશું.
2: ભારતના મોટાભાગના ઔદ્યોગિક શહેરો પહેલા વિકસે છે અને માળખાગત સુવિધાઓ પાછળથી આવે છે. ધોલેરા એ પ્રધાનમંત્રી મોદીનું નવું સાહસિક વિઝન છે. ખંભાતના અખાત પર એક નવું સ્માર્ટ સિટી, જ્યાં એક પણ પ્લોટ વેચાય તે પહેલા રસ્તા, પાણી, વીજળી અને ઇન્ટરનેટની સુવિધાઓ અપાય છે. આધુનિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ધોલેરાના ઝડપી વિકાસ પર પોતાનો ગર્વ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું.
3: हमें धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन पर भी बहुत गर्व है. धोलेरा में भारत की पहली सेमीकंडक्टर फैब्रिकेशन फैसिलिटी तैयार हो रही है. यानी आपका इन्वेस्टमेंट बढ़ाने के लिए इस क्षेत्र में जमीन पूरी तरह तैयार है, इंफ्रास्ट्रक्चर रेडी है, पॉलिसी प्रिडिक्टेबल है और विजन लॉन्ग टर्म है.
2: સ્માર્ટ સિટીના વિસ્તાર અને તેના ઝડપથી વિકસતા માળખાગત સુવિધાઓ વિશે વિગતવાર વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું.
4: ધોલેરા સ્માર્ટ સિટી કા વિકાસ અંદાજન 920 સ્ક્વેર કિલોમીટર ક્ષેત્ર મે હો રહા હૈ. યહાં સેમીકન્ડક્ટર, એરોસ્પેસ ઓર ડિફેન્સ જૈસે ઇમર્જિંગ સેક્ટર કી ઇન્ડસ્ટ્રીઝ આ રહી હૈ ઓર ઉસકે લિયે સરકાર ને હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શરૂ કર દિયા હૈ. અહેમદાબાદ ધોલેરા એક્સપ્રેસ વે કે નિર્માણ સે કનેક્ટિવિટી આસાન હો ગઈ હૈ ઓર ગ્રીનફિલ્ડ એરપોર્ટ કા કામ અંતિમ દોર મે. आने वाले दिनों में धोलेरा देश की पहली स्मार्ट इंडस्ट्रियल सिटी के रूप में स्थापित होगी.
2: તેના ઐતિહાસિક દરિયાઈ વારસાથી લઈ ભારતના અત્યાધુનિક ઉત્પાદન ભવિષ્ય સુધી ધોલેરા એ દૂરંદેશી આયોજન અને વિકસિત ભારત માટેના સંકલ્પનું એક અનોખું પ્રતીક છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે કોક્રોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રંકાને 5 દિવસના ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે, જ્યારે અન્ય એક નેતા અજિંક્ય શિંદેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે. વિરોધ સ્થળ તરીકે રદ થયાના એક દિવસ બાદ દિલ્હી પોલીસે જંતર મંતરમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાના આરોપમાં આ ત્રણેયની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ જૂથ 13 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રધ્વજ લઈને અને સૂત્રોચ્યાર કરીને બંધ દરવાજા અને બેરીકેડ્સ પર ચડી ગયું હતું. ત્યારબાદ સુરક્ષા કર્મચારી દ્વારા તેમને અટકાવાયા હતા. ગેરકાયદેસર સભા અને જાહેર સેવક દ્વારા જારી કરાયેલા આદેશનું ઉલ્લંઘન સહિતના આરોપમાં ત્રણેય નેતા અને અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે. કેનેડા અને ભારતે ઓટાવામાં 5-9 ઓક્ટોબર દરમિયાન 5મા રાઉન્ડની વાટાઘાટ બાદ 2026ના અંત સુધીમાં કરાર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખીને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટ ઝડપી બનાવી છે. બંને દેશ આર્થિક સંબંધને મજબૂત બનાવવાના પ્રયાસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણનો વિસ્તાર કરવા માંગે છે. કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિદ્ધુ દ્વારા આ અઠવાડિયે નવી દિલ્હીમાં ભારત માટે કેનેડિયન વેપાર મિશન દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળ્યા હતા. ગ્લોબલ અફેર્સ કેનેડા અનુસાર મંત્રીઓએ વાટાઘાટમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને પ્રસ્તાવિત કરારને આગળ વધારવાના માર્ગ પર ચર્ચા કરી હતી. 12-17 ઓક્ટોબર સુધી ચાલનારા વેપાર મિશનમાં મુંબઈ અને બેંગલુરૂની મુલાકાત લેતા લગભગ 300 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જે ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજ, એરોસ્પેસ, કૃત્રિમ બુદ્ધિ અને અદ્યતન ઉત્પાદનમાં વ્યવસાય અને રોકાણની તક પર મંથન કરશે. ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની 4થી મેચ રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 7:00 PM શરૂ થશે. રવિવાર ઇન્દોરમાં ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 14 રનથી હરાવ્યા બાદ ભારત 5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતની ટીમ આજે શ્રેણી જીતવાના ઇરાદાથી, જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ શ્રેણીસરભર કરવા મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં વિશ્વાસપૂર્ણ સાયબર સુરક્ષા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભાર મૂક્યો કે ભારત અને આસિયાન શાંતિપૂર્ણ, સ્થિર અને મુક્ત ઇન્ડો પેસેફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે. ભારતમાં 2015થી 2024 દરમિયાન નવા ક્ષયરોગના કેસમાં 21% ઘટાડો નોંધાયો. કેનેડા અને ભારતે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટ ઝડપી બનાવી અને ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની 4થી મેચ હૈદરાબાદ ખાતે રમાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
5: આકાશવાણી મુંબઈ. રશ્મિ પાટકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. भारताच्या हिंद प्रशांत दृष्टिकोनाच्या केंद्रस्थानी आसियान संघटना असल्याचं संरक्षण मंत्र्यांचं प्रतिपादन. गेल्या 4 वर्षात भारताचे 38 देशांशी प्राधान्य व्यापार करार. महाराष्ट्रात आणखी 40 तालुक्यात दुष्काळ जाहीर. काँग्रेस जनता पार्टीच्या 2 नेत्यांना 5 दिवसांची पोलीस कोठडी. आणि बिहारच्या वैशाली जिल्ह्यात गंगा नदीत बोट उलटून 13 जणांचा मृत्यू. भारताच्या हिंद प्रशांत दृष्टिकोनाच्या केंद्रस्थानी आसियान संघटना असल्याचं संरक्षण मंत्री राजनाथ सिंग यांनी आज सांगितलं. ते नवी दिल्लीत आसियान भारत संरक्षण थिंक टँक फोरमला संबोधित करत होते. भारत आणि आसियान देश एका शांततापूर्ण, स्थिर आणि खुल्या हिंद प्रशांत क्षेत्रासाठी समान धोरण राखून आहेत, असं ते म्हणाले. यंदाचं वर्ष हे या दोघांमधल्या सागरी सहकार्याचं वर्ष आहे. त्यादृष्टीनं सागरी क्षेत्रातली जागरुकता वाढवण्याचं आवाहन त्यांनी केलं. माहितीची देवाणघेवाण सुधारित पद्धतीनं करण्याचं तसंच आपत्कालीन परिस्थितीचा मुकाबला करण्यासाठी क्षमता वृद्धी करण्याचं आवाहनही त्यांनी केलं. भारताने गेल्या 4 वर्षात 38 देशांशी प्राधान्य व्यापार करार केल्याची माहिती वाणिज्य मंत्री पियुष गोयल यांनी दिली आहे. ते आज नवी दिल्लीत ब्लूमबर्ग न्यू इकॉनॉमी फोरममध्ये बोलत होते. जागतिक भागीदारांसाठी देशाची बाजारपेठ खुली करतानाच भारतीय उद्योगांसाठी बाजारपेठेतल्या संधींचा विस्तार करण्याचं शासनाचं उद्दिष्ट असल्याचं ते म्हणाले. 2014 पूर्वी ज्या अर्थव्यवस्थांशी भारताचे व्यापार करार होते त्यांचा एकत्रित GDP सुमारे $10 ट्रिलियन इतका होता. आता तो आकडा वाढून $70 ट्रिलियन इतका झाल्याचं गोयल म्हणाले. जागतिक पातळीवर सेमीकंडक्टर मूल्य साखळीमध्ये खर्चाचा विस्तार करण्याबरोबरच विश्वास आणि सायबर सुरक्षेलाही अधिकाधिक महत्व प्राप्त होत असल्याचं केंद्रीय इलेक्ट्रॉनिक्स आणि माहिती तंत्रज्ञान मंत्री अश्विनी वैष्णव म्हणाले. ते आज नवी दिल्लीत आयोजित ब्लूमबर्ग न्यू इकॉनॉमी फोरममध्ये बोलत होते. सेमीकंडक्टर डिझाईन, उत्पादन आणि तयार उत्पादनाची चाचणी या क्षेत्रात एक विश्वासार्ह भागीदार म्हणून प्रस्थापित करण्याचं भारताचं उद्दिष्ट असल्याचंही ते म्हणाले. देशांतर्गत अर्थव्यवस्था बळकट करण्यासाठी आणि जागतिक अनिश्चिततेचा फटका कमी करण्यासाठी सरकार प्रयत्नशील आहे, जेणेकरून अस्थिर काळातही शाश्वत विकास सुनिश्चित करता येईल, असंही ते यावेळी म्हणाले. प्रधानमंत्री नरेंद्र मोदी यांनी गुजरातचे मुख्यमंत्री म्हणून कामाला सुरुवात केली त्याला 25 वर्ष झाली. या काळात ते आधी गुजरातचे मुख्यमंत्री म्हणून आणि नंतर भारताचे प्रधानमंत्री म्हणून सलग कार्यरत आहेत. जनसेवा ते देशसेवा असा हा प्रवास सेवा आणि सुशासनाच्या मार्गावरून विकसित भारत 2047 च्या दिशेनं होत आहे. सर्वसमावेशक विकास, सामाजिक सक्षमीकरण आणि समर्पण भावाचा हा प्रवास सर्वसामान्यांच्या जीवनात आमूलाग्र बदल घडवून आणत आहे. यानिमित्ताच्या विशेष मालिकेत आज आपण जाणून घेणार आहोत ईशान्येकडच्या राज्यांबाबतच्या ऍक्ट ईस्ट धोरणाविषयी.
6: ईशान्येकडच्या राज्यांचं महत्व ओळखून केंद्र सरकारने 2014 पासून ऍक्ट ईस्ट पॉलिसी हे विशेष कृती धोरण तयार केलं. तिथल्या अशांततेला आळा घालून स्थैर्य आणि विकासाच्या वाटेवर नेण्यासाठी प्रयत्न केले. ईशान्येकडच्या राज्यात सक्रिय बोडो, कार्बी, उल्फा अशा विविध सशस्त्र गटांशी चर्चा करून समझोता करार केले. परिणामतः 10,000 जास्त अतिरेकी शरण आले. ईशान्येतल्या हिंसक घटनांमध्ये 70% जास्त घट झाल्याचं केंद्रीय गृह मंत्रालयाच्या आकडेवारीत म्हटलं आहे. अनेक ठिकाणी सैन्य दलांना विशेषाधिकार देणारा अप्सपा कायदा मागे घेण्यात आला. बारमाही रस्ते, रेल्वे, पूल इत्यादी बांधकामांमधून विकासाला चालना मिळाली. ईशान्येकडची राज्य आता आर्थिक विकासाचं केंद्र बनू लागल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांनी 2023 मध्ये आसाम दौऱ्यात सांगितलं.
5: अन्नपदार्थ, इंधन, कारखान्यात तयार होणारा माल आणि विजेच्या दरात वाढ झाल्यामुळे घाऊक किंमत निर्देशांकावर आधारित चलन फुगवट्याच्या दरानं 2 आकडी टप्पा गाठला आहे. ऑगस्टमध्ये हा दर 9.92% होता. तो सप्टेंबरमध्ये 11.39% पोहोचला. पश्चिम आशियातला संघर्ष, होर्मुझची नाकेबंदी आणि त्यामुळे कच्च्या तेलाच्या तसंच खतांच्या पुरवठ्यावर झालेला परिणाम या सर्व बाबींमुळे चालू आर्थिक वर्षात घाऊक किमतीचा आलेख चढता राहिला आहे. गेल्या महिन्यात किरकोळ किमतीवर आधारित महागाईचा दर 1.39% वाढून 9.76% पोहोचला. या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या एअर न्यूज मुंबई या इन्स्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्वाच्या बातम्या वाचता येतील. राष्ट्रीय बातमीपत्रात आपलं पुन्हा एकदा स्वागत. राज्यात आणखी 40 तालुक्यात दुष्काळ जाहीर करण्यात आला असून आता एकूण 305 तालुक्यात 12 दुष्काळी सवलती आणि उपाययोजना लागू करण्यात आल्याची माहिती मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी दिली. सह्याद्री अतिथीगृहात पार पडलेल्या राज्य मंत्रिमंडळाच्या बैठकीनंतर माध्यमांशी संवाद साधताना त्यांनी ही माहिती दिली. दुष्काळामुळे अडचणीत सापडलेल्या शेतकऱ्यांच्या बँक खात्यात अग्रिम मदत म्हणून दिवाळीपूर्वी 5,000 रुपयांची मदत जमा केली जाणार असून त्याची तात्काळ अंमलबजावणी

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ.
1: હેલો, નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું આપના પ્રિય કાર્યક્રમ ગીત ગુર્જરીમાં, જેમાં આજે સાથે છે આપની રોશની. મનમાં માતાજીની ભક્તિ અને તનમાં તાલનો તરવરાટ, વાત બીજી કોઈની નહીં નવરાત્રિની. એક એવો તહેવાર જ્યાં ભક્તો તન અને મનથી જોડાય છે. ભક્તિ, શક્તિ, આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો તહેવાર એટલે નવરાત્રિ. ગુજરાતનું ગૌરવ અને ગરિમા ગણાતા ગરબાને માણવાનો તહેવાર એટલે નવરાત્રિ. અને ગરબા રમતી વખતે તન ભલે ને હોય 60નું, પણ મન હજુએ છે 25નું. આવું ફીલ અપાવતું પર્વ એટલે નવરાત્રિ. જુદી જુદી રીત ભાત, જુદા જુદા રિવાજ પરંપરા, જુદી રીતે ગવાતા ગરબા અને જુદી રીતે રમાતા રાસ. રીત રિવાજ પરંપરા અને ગરબામાં ભલે ને હોય ભિન્નતા, પણ એક સરખી હોય છે બધે જ માતા પ્રત્યેની આસ્થા, માતા પ્રત્યેની શ્રદ્ધા. અને એ જ શ્રદ્ધાના દીવા પ્રગટાવવા આજે હું રોશની આવી છું આપની સાથે ચોથા નોરતે શક્તિપીઠોની યાત્રા કરાવવા.

51 શક્તિપીઠોની સફરમાં મિત્રો, ભારતના નકશામાં સૌથી દક્ષિણ તરફ નજર કરીએ તો તામિલનાડુમાં આવેલું કન્યાકુમારી યાદ આવે છે. કન્યાકુમારી પ્રાચીન સમયથી ધાર્મિક આસ્થા અને સમુદ્ર કિનારાના પવિત્ર સ્થળ તરીકે જાણીતું છે. અહીંયા દેવી કન્યાકુમારીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. દેવીને કુમારી અમન અથવા તો ભગવતી અમન તરીકે પણ ઓળખવામાં આવે છે. કન્યાકુમારીના દરિયા કિનારે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના જળ પ્રદેશો મળતા હોવાનું સામાન્ય રીતે આપણે જોયું જ છે અને આ વિશાળ સમુદ્રી દ્રશ્યને કારણે આ સ્થળનું સૌંદર્ય વધારે અનોખું લાગે છે. પણ અહીંયા માતાનું કયું સ્વરૂપ પૂજાય છે? તો મિત્રો, અહીંયા કન્યાકુમારીની જેમ દેવી કન્યા સ્વરૂપે પૂજાય છે અને એક પૌરાણિક કથા અનુસાર બાણાસુર નામના અસુરનો પણ ઉલ્લેખ અહીંયા જોવા મળે છે. લોક પરંપરા અનુસાર દેવી કન્યાએ બાણાસુરનો વધ કરીને દેવો અને જગતને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. આમ આ કથાને કારણે દેવીને શક્તિ, પવિત્રતા અને દુષ્ટતાના નાશના સ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે. તો હવે વાત કરીએ શક્તિપીઠની માન્યતાની. તો શક્તિપીઠની પરંપરામાં આ સ્થાનને કન્યાશ્રમ સાથે જોડવામાં આવે છે અને એક જાણીતી યાદી અનુસાર અહીંયા માતા સતીના પીઠનો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે. અહીંની શક્તિને સર્વાણી અને ભૈરવને નિમિષ કહેવામાં આવે છે. આમ આ કન્યાકુમારીનું વિશેષ સ્થાન અહીંયા માતાની ભક્તિ સાથે સમુદ્રની પ્રકૃતિ અને તીર્થયાત્રાની પરંપરા સાથે લેવાયેલી એક અલગ જ મુલાકાત, એનો અનુભવ વર્ણવવામાં આવે છે. તો આ હતી આપણી પ્રથમ યાત્રા કન્યાકુમારીની.

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય? 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો. ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનો ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ.
2: સ્વાગત છે ફરી એકવાર આપનું આપના પ્રિય કાર્યક્રમ ગીત ગુર્જરીમાં, જેમાં આજે સાથે છે આપની રોશની. મિત્રો, સફરને આગળ વધારીએ અને હવે આપણે પહોંચીએ છીએ પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં. ત્યાં આવેલા પ્રસિદ્ધ કાલીઘાટ શક્તિપીઠ તરફ. કોલકાતા માત્ર સાહિત્ય, કલા અને સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ મા કાલીની ભક્તિ માટે પણ ખૂબ જાણીતું છે. અહીં આવેલું કાલીઘાટ કાલી મંદિર એક શક્તિ ઉપાસનાનું મહત્વનું કેન્દ્ર છે. તો પછી એક પ્રશ્ન થાય કે કાલીઘાટ નામ કેવી રીતે પ્રસિદ્ધ થયું હશે? તો કાલીઘાટનું નામ આ વિસ્તારની દેવી કાલિકા સાથે જોડાયેલું છે. મંદિર આદિગંગાના પ્રાચીન પ્રવાહ સાથે સંકળાયેલા વિસ્તારમાં આવેલું છે અને આ સ્થળે લાંબા સમયથી માં કાલીની ઉપાસના થતી આવી છે. તો પછી વાત કરીએ કે માતા સતીનું કયું અંગ અહીંયા પડ્યું હતું કે જેને શક્તિપીઠનું કેન્દ્ર મળ્યું? તો પ્રચલિત શક્તિપીઠ પરંપરા અનુસાર અહીં માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. અહીં માતા કાલિકા અથવા દક્ષિણા કાલી તરીકે પૂજાય છે. તેમની સાથે સંકળાયેલા ભૈરવનું નામ પણ નકુલેશ અથવા તો નકુલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ માટે જ આ કાલીઘાટ માત્ર કાલી મંદિર નથી, પરંતુ શક્તિ અને ભૈરવ ઉપાસનાનું એક પવિત્ર સ્થાન પણ ગણવામાં આવે છે. માં કાલીનું આ સ્વરૂપ શક્તિ, સમય અને દુષ્ટતાના નાશ સાથે જોડાય છે. બંગાળમાં કાલી પૂજાના સમયે માતાની આરાધના વિશેષ ભક્તિભાવથી કરવામાં આવે છે. કાલીઘાટ મંદિર કોલકાતાના ધાર્મિક જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને મંદિર પરિસરમાં કુંડુ પુકુટ નામનું પવિત્ર જળાશય પણ આવેલું છે. આ રીતે કાલીઘાટ શક્તિપીઠની પૌરાણિક માન્યતા, મંદિરની આગવી મૂર્તિ અને બંગાળની સમૃદ્ધ શક્તિ ઉપાસના પરંપરા, આ ત્રણેય તેને વિશેષ બનાવે છે. મિત્રો, આપ સૌને પણ જો આ કોઈ શક્તિપીઠની રસપ્રદ માહિતી ખબર હોય તો આપ અમને કોલ કરીને જણાવી શકો છો. અમારો નંબર છે 0224515 4134 4515 4135.

आसमानी रंगनी चुंदड़ी सांभळी रह्या था आप माधवी पांड्याना स्वरमां। कार्यक्रम चली रह्यो छे गीत गुर्जरीने ओनली 100.1 FM गोल्ड। मित्रो हवे आपणी यात्रा भारतनी सरहदोनी बहार तिबेटना ऊंचा पर्वतीय प्रदेशमां आवेला पवित्र मान सरोवर तरफ आगळ वधे छे। मान सरोवर हिंदू धर्मनी महत्वपूर्ण तीर्थ परंपराओमांनुं एक छे। आ सरोवर कैलास पर्वतनी नजीक आवेलू छे अने कैलास मानसरोवर यात्रा तेनु विशेष धार्मिक जोड़ाण छे। आ सरोवरनुं नाम ज खूब अर्थसभर छे। मानस एटले के मन अने सरोवर एटले तळाव। धार्मिक परंपरामां मानसरोवरने पवित्रता अने आध्यात्मिकताना प्रतीक रीते जोवामां आवे छे। शक्तिपीठनी वात करीए तो एक परंपरा अनुसार अहीं माता सतीनो जमणो हाथ पड्यो होवानुं मानवामां आवे छे। અહીં માતા દાક્ષાયણી સ્વરૂપે ઓળખાય છે અને તેમની સાથે સંકળાયેલા ભૈરવનું નામ હર અથવા અમર તરીકે વિવિધ પાઠોમાં જોવા મળે છે। માનસરોવર અંગે એક મહત્વની વાત એ પણ છે કે આ શક્તિપીઠની ચોક્કસ ભૌતિક જગ્યા અને તેની સાથે સંકળાયેલા મંદિરની ઓળખ અંગે સર્વત્ર એક સરખી માહિતી નથી મળતી। કેટલાક ધાર્મિક ગ્રંથોના પાઠમાં માનસ અને માલવ નામોમાં પણ ભિન્ન વાંચન જોવા મળે છે। એટલે માનસરોવરને શક્તિપીઠ તરીકે રજૂ કરતી વખતે તેને પરંપરાગત ધાર્મિક માન્યતા તરીકે સમજવી યોગ્ય છે। માનસરોવર ભગવાન શિવની ઉપાસના સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે કારણ કે નજીકમાં જ કૈલાસ પર્વત આવેલો છે। આ કારણે કૈલાસ અને માનસરોવર બંનેને સાથે લઈને તીર્થયાત્રા કરવાની પરંપરા ખૂબ જ વિકસેલી છે। આ યાત્રા ઊંચાઈવાળા અને કઠિન પર્વતીય વિસ્તારમાંથી પસાર થાય છે તેથી તે માત્ર ધાર્મિક યાત્રા જ નહીં પરંતુ વિશેષ આયોજન અને શારીરિક તૈયારી માંગતી પણ આ યાત્રા છે। કન્યાકુમારી સમુદ્ર કિનારે આવેલું છે જ્યારે માનસરોવર હિમાલયના ઊંચા પ્રદેશમાં આવેલું છે। બંનેના પ્રાકૃતિક સ્વરૂપમાં મોટો તફાવત છે છતાં બંને સ્થળો માતાની શક્તિ પ્રત્યેની શ્રદ્ધા સાથે જોડાયેલું છે। આપણી આજની યાત્રામાં માનસરોવર આપણને યાદ અપાવે છે કે શક્તિ ઉપાસનાની પરંપરા માત્ર મંદિરોમાં જ નહીં પરંતુ પર્વતો સરોવરો અને પવિત્ર ભૂદ્રશ્યોમાં પણ વ્યક્ત થાય છે।

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય? 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનો ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ.
2: કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત ગુર્જરીનો ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ, સાથે છે આપની રોશની. હવે આપણે આવીએ છીએ ઓડિશા રાજ્યના જાજપુર શહેરમાં, ત્યાં આવેલા પ્રસિદ્ધ મા વિરજાના મંદિર તરફ. જાજપુરને પ્રાચીન ધાર્મિક ઇતિહાસ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે. આ વિસ્તાર પ્રાચીન ગ્રંથો અને પરંપરાઓમાં વિરજા

नाभी पड़ी होवानું માનવામાં આવે છે। આ માન્યતાને કારણે વિરજા ક્ષેત્રને શક્તિ ઉપાસનાની મહત્વપૂર્ણ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ હતી ઓડિશાની વિરજા મંદિરની વાત। તો મિત્રો, આપ પણ આપના ફરમાઈશી ગીતોના ફોન કોલ્સ અમને કરતા રહો। મને ઘણા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે, આપને ઘણા બધા ગરબા રાસ સાંભળવાની ઈચ્છા છે। હું બને એટલી લોકોની ઈચ્છા પૂરી કરું છું, ફરમાઈશ એમની પૂરી કરું છું, છતાં પણ જો કોઈ રહી જાય તો હજી આપણી પાસે બીજા 5 દિવસ બાકી છે નવરાત્રિના। તો આમ જ અમને સાંભળતા રહો અને આપની ફરમાઈશના ગીતો અમને કહેતા રહો।

गीत गुर्जरी कार्यक्रम में साथ है आपनी रोशनी ओनली 100.1 एफएम गोल्ड। मित्रों हवे आपनी यात्रा नेपाल नी पवित्र धरती तरफ आगळ वधे छे। नेपाल हिमालय नी गोद में आवेलो एक एवो प्रदेश छे ज्यां अनेक प्राचीन हिंदू अने बौद्ध तीर्थों आवेला छे। अहींनी नदीओ पर्वतों अने मंदिरों साथे अनेक धार्मिक परंपराओ जोड़ायेली छे। गंडकीनुं नाम खास करीने शालिग्राम शिलाओ साथे जोड़ायेलुं छे। वैष्णव परंपरा में शालिग्राम ने भगवान विष्णु ना प्रतीक तरीके पूजवामां आवे छे। अने अहींया आपणे शक्तिपीठनी वात करीए तो एक देवीनी वात करता नथी, आपणे एक एवा प्रदेशनी वात करीए छीए। कोई पण एक मंदिर के देवीनी नहीं पण एक एवा प्रदेशनी वात करीए छीए ज्यां पवित्र नदी हिमालय शालिग्राम अने शक्ति उपासनानी परंपराओ साथे जोड़ायेली धार्मिक स्मृतिओ जोवा मळे छे। અહીં એક રસપ્રદ બાબત એ પણ છે કે ગંડકી પ્રદેશની ધાર્મિક ઓળખ માત્ર એક પરંપરા સુધી જ સીમિત નથી, પણ અહીંયા શૈવ શક્ત અને વૈષ્ણવ ઉપાસનાની વિવિધ ધારાઓ જોવા મળે છે। આપણી સંદર્ભ યાદી ગંડકીને શક્તિપીઠ તરીકે રજૂ કરે છે, જ્યારે ગંડકી નદીની શાલિગ્રામ પરંપરા ભગવાન વિષ્ણુની ઉપાસનાથી પણ ઊંડે જોડાયેલી છે। અને આ જ રીતે આ પ્રદેશમાં વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પવિત્ર ભૂગોળ એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે। અને માટે જ ગંડકીનું સ્થાન આપણી છ શક્તિપીઠોની યાત્રામાંથી એક આગવું સ્થાન રહેલું છે। गंडकी नदी नेपाल हिमालयी प्रदेश में वहे छे। आ नदी नी साथे शालिग्राम शिलाओं विशेष धार्मिक जोड़ाण पण छे। शालिग्राम ने भगवान विष्णुना प्रतीक तरीके पूजवामां आवता होवाथी गंडकी प्रदेश वैष्णव भक्तों माटे पण खूब ज महत्व धरावे छे। अने सौथी इम्पोर्टंट के अहींया माता सतीना कानपट्टी एटले के कानो भाग पड़ियो होवानुं मनाये छे। અને આ રીતે આ આજની પાંચમી શક્તિપીઠ ગંડકી શક્તિપીઠની આપણે વાત કરી। ખરેખર જણાવતા શ્રોતા મિત્રો, આપને ખૂબ આનંદ થાય છે કે અમને એટલા બધા ફોન કોલ્સ આજે મને સ્ટુડિયોમાં આવી રહ્યા છે કે આટલા બધા ફોન કોલ્સ મેં અત્યાર સુધી મારા શોમાં ક્યારે નથી અટેન્ડ કર્યા। એટલી બધી અમને ખૂબ તમે ફરમાઈશી ગીતો માટે કોલ કરી રહ્યા છો, માહિતી આપવા માટે કોલ કરી રહ્યા છો, અને તમને જે ઘરે બેઠા બેઠા ફીલ થાય છે નવરાત્રિ દરમિયાન આ બપોરના 3-4માં તમે જે આનંદ માણો છો અમારા કાર્યક્રમ થકી, એની માટે અમે ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ આપ સૌ શ્રોતાઓનો। તો હવે કાર્યક્રમ તો પૂરો થવાના અંતે આવી જ ગયો છે, ત્યારે જેટલા પણ થઈ શકે મારાથી એટલા હું તમને ગરબા ગીતો અને રાસની રમઝટ બોલાવી દઈશ। થેન્ક યુ।